허즈 수상한 기시고 니크네임이 저기 사른 기수네요. 그래서 기트 성에 함이 가리그룹 머지리고 딘 건데 버사이고 보일로 건데 버사이고 언뜻만 아이소게 가서 어버버스나 거이래고 기트 번에 네팔이 솔지트로 펜션 버터 버터 어이나 헤레러 거팔 코레러 번에 기트 산티스리 버리아 아니 수르스더무코 아와즈마 순노네서 प्रत्येक लगते नेपाल बाट प्रसारण हुने नेपाली समाचार पछि हामी कार्यक्रम मजेरीको दोस्रो घण्टे बसाइमा पक्कै पनि उपस्थित हुने नै छौं अहिलेको लागि भने इन्जोय गर्नु होला यो निकै नै मिठो गीत यो नयाँ चलचित्र जुन अहिले नेपालमा अहिले हलहरुमा चलिरहेको छ अनि दर्शकहरुबाट माया पनि पाइरहेको छ उक